0: ઈશનો રેનવો સાંસ કાર્યાવળી ઘેવ્યા એક લહાનસો વિસો.
1: આકાશવાણી પુણજી, હાવ અક્ષતા છત્રે તુમકા રાષ્ટ્રીય ખબરો દેતા. હેગાત જાલ્લ્યા સામુદાયિક કાર્યાવળીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાણી વાટો ઘેતલો. હાજીર આશિલ્લ્યા લોકાંચી ઉમેદ પળોવન આપલ્યાક ભારતાંતલ્યા એકા મહોત્સવાન વાટો ઘેતા અશે દિસલે અશે મણીત પ્રધાનમંત્રી મોદી હાણી સાંગલે.
2: નેધરલેન્ડ્સ કે સમાજ ઓર યહાં કે ઇકોનોમી મે જો કન્ટ્રીબ્યુટ કર રહે હૈ ઉસ પર હર ભારતવાસી કો ગર્વ હૈ. મે આજ ઇસ અવસર પર નેધરલેન્ડ કી જનતા કા યહાં કી સરકાર કા આભાર વ્યક્ત કરતા હું. મે યહાં કી જનતા કો 140 કરોડ ભારતવાસીઓ કી તરફ સે અપની શુભકામનાએ દેતા હું.
1: ફુડે તાણી હેગ હે ભારત આણી નેધરલેન્ડ હંચો મધી આશિલ્લ્યા ઇષ્ટાગતીચે પ્રતીક મળે. હોર્મોન સ્ટ્રેટ ઉક્તી જતલી. અમેરિકા ઇરાણાક અણુશસ્ત્ર મેળવક દિવચે નાત અશે અમેરિકેચે રાષ્ટ્રાધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ હાણી એકા પ્રસાર માધ્યમાક દિલ્લે મુલાખતીન સાંગલા. અમેરિકેકડેન ઇરાણ કરીત આશિલ્લ્યા વાટેઘાટીચરે અમેરિકેચે રાષ્ટ્રાધ્યક્ષ ટ્રમ્પ હાણી ટીકા કેલી. આણી મળે દર ખેપે ઇરાણ કબલાત કરતા આણી માગીર અશે કેન્નાચ ઘડુંક નાશિલ્લે વારી વાગતા. પેટ્રોલિયમાચો સાટો, દીર્ઘકાળ એલપીજી પુરવણ આણી સંરક્ષણ સહકાર્ય યા મળાર ભારત આણી સંયુક્ત અરબ અમીરાત હાંચે મદી જાયત્યો મહત્વાચ્યો કબલાતી જાલ્યાત. અસ્તંત આશિયાન ચાલુ આશિલ્લ્યા સંઘર્ષામદી આબુધાબીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણી અધ્યક્ષ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયન હાંચે મદી ઉંચ પાવડ્યાવયલો ઉલવણે ઉપરાંત હ્યો કબલાતી જાલ્યો. સંયુક્ત અરબ અમીરાતીતલ્યાન ભારતાન $5 અબજ ગુંતવણૂક કરપાચે ઉત્તર દિલા. પાકિસ્તાનાન આતંકવાદ્યાંક આલશીરો દિવચો ન્હય આણી ભારતા આડ કારવાય કરપ બંધ કરચે અશે ભારતીય લશ્કરી મુખ્યલ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હાણી આજ સાંગલે. નવી દિલ્હીન જાલ્લે સેના સંવાદ યા કાર્યાવળીન ઉલેતના દ્વિવેદી હાણી મળે.
3: અગર આપને મુજે પહેલે સુના હૈ તો મેને યહી કહા થા કે અગર પાકિસ્તાન આતંકવાદીઓ કો પનાહ દેના ઓર ભારત કે ખિલાફ આતંકી ગતિવિધિયાં જારી રખતા હૈ તો ઉસે યે ખુદ તય કરના હોગા કે વો ભૂગોલ કા હિસ્સા બના રહેના ચાહતા હૈ યા ઇતિહાસ કા યા કિસી કા ભી નહીં.
1: પાકિસ્તાનાન ભારતા આડ અશો કારવાયો ચાલુ દવલ્યો જાલ્યા પાકિસ્તાનાક ભૂગોલાચો વા ઇતિહાસાચો ભાગ જાવચો આસા હે તાંકા થોરોવચે પડટલે અશી શિટકાવણી તાણી દિલ્યા. નીટ પેપર લીક પ્રકરણાન જીવશાસ્ત્ર માયર બાયોલોજીચી પ્રશ્નપત્રિકા લીક જાલ્યાન આજ સીબીઆયન એકલ્યાક અટક કેલ્યા. મનીષા ગુરુનાથ માંડારે નાવાચી હી આરોપી મહારાષ્ટ્રાતલ્યા પુણેચી એક વરિષ્ઠ શિક્ષિકા આસા. નીટ પરીક્ષેચે પ્રક્રિયેન તિચો વાટો આશિલ્લ્યાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કડલ્યાન તજ્ઞ મ્હણ તિચી નેમણૂક કેલ્યા અશે સીબીઆયન સાંગલે. આતા મેરેન યા પ્રકરણાન દિલ્લી, જયપુર, ગુરુગ્રામ, નાશિક, પુણે આણી અહિલ્યાનગરાતલ્યાન 9 આરોપીંક અટક કેલ્યા. તાતુંલ્યા 5 આરોપીંક પોયલીજ ન્યાયાલયાન હાજીર કેલા આણી તાંકા પુરાય ચોકશી કરપા ખાતીર 7 દીસ પોલીસાંચ્યા તાબ્યાન દવરલા. કાલ અટક કેલ્લ્યા હેર દોગા આરોપીંક પુણેતલ્યા ન્યાયાલયાન સાદર કેલા આણી તાંકા ટ્રાન્ઝિટ રિમાન્ડાંચેર દવરલ્યા આણી ઉપરાંત દિલ્હી વેલા. આતા હી એક કોળવણી. આકાશવાણી પણજી કેન્દ્રાચ્યા ખબરા વિભાગા વરવી વાચક તશેંચ આણકાર પદા ખાતીર પાત્ર ઉમેદવારાંકડલ્યાન અર્જ માગયલ્યાત. હે ઉમેદવાર